કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર કા દીપ જલા કે પ્યારે ના જુડે इस तरह नदी का पानी अपने प्रीतम नु मिलने वास्ते तुरिया जांदा इस दे अंदर आस है मिलाप की इसी तरह जीवन आशावादी है जीवे आशा मरे मेरा साई दे प्यार ए भी किसे अगम्मी आस च बैठा है अमृत वेड़े जुड़े हैं।

નિમાણા જેવા ગંગુ. આપણે બચ્યા તે કારવાળી નું લે કે સોચ્યા કિધર જવા, જંગલ ચડે જે શહેર ચ રાજ કીતા હો. આજ મેરી એ દિશા કોણ કુછ ભી નહીં. એક દિન બીત્યા, દૂજા દિન, ત્રીજા દિન, મસું બચ્યા વાર વેખ કે મેનું તરસ આયા. ઓ પાપી મન, ચાલ શહેર વિચ કોઈ મહેનત મજૂરી કર, એના બચ્યા નું કુછ ખાણ વાસ્તે લાગે. કરતૂતા તેરિયા હન માલદા એ પે ભુગતે. શહેર વિચ આ ગયા તો એ જાણતા સા, અગે હલવાઈ દી દુકાન કિસી ને મસ્યાઈ લે કે ખાધી તે દોના સુટ દિતા. મેં દૂરું તકિયા, દો બચ્યા ને આકે દોને નું પકડ લે. એ કહેતા એ દેવી જો કુછ લગા મેં ખાણ, દૂજા કહેતા મેં ખાણ, ઓ કહેતા તીન દિન હો ગયે મેનું કુછ નહીં મિલ્યા, મેં દે જો કુછ હૈ ખાણ હૈ. દૂજા કહેતા મેનું ભી તીન દિન હો ગયે. બચ્યા ની હાલત નું તક કે ઉના ની અવાજ નું સુણી મેરા દિલ થંભ ગયા. મેનું આપણી બચ્ચે યાદ આયે, અરજી કી પૂછ રહી હો, જિસ વેલે મેં નેડે આયા કી આકે તકિયા, મેરી બચ્ચે સના કો તરી વાર છતી પ્રાર્થ ખાણ વાળે દી. આજ એ હાલત સોચ્યા મન, એ જિંદગી નાળો મર જાણ. હાર કે નદી તે પહોંચે, છાળ માર કે મરના ચાહુંદા સા, પર મરના બડા કઠિન. દૂરું ભજ કે એક વેરી આયા, નદી તે ખડો ગયા દૂજી વેરી, ફિર હું ત્રીજી વેરી તૈયાર કરકે આયા સા, કે છાળ માર કે મર જાણા હે. પર અચાનક ઈ તુહાડે સોહણે હાથ ને મેરી બાહ ફળ લઈ, તો મેનું છાડ દો, મેનું મર જાણ. પ્યારી સાસ સંગત, એ બક્ષી રૂ કોણ થી, કોઈ પ્યાર વાળા ગુરસિખ જે અમૃત વેળે ગુરવાણી પડતા, ગુરુ ગુરુ જપતા. ત્યારે આ ગંગારામમાં એસ તરહ ના મર, એ મરના કોઈ જાયજ નહીં. કબીરજી ને લિખ્યા, મો મરને કા ચાહો, એ મરો તો હાકે દ્વાર, સેવા કર, દેશ તે કૌ વાસ્તે કુરબાની દે, હો મરના પરવાન. પર ગંગારામ, માયા વાસ્તે તું મરદે, તું મેરે નાલ ચલ. જી મેનું કિથે લે જાઓગે, મેરી તો કોઈ થા નહીં. ગુરસિખ ને કહ્યા, મેં તને આપણે ગુરુ કોણ લે ચલ. ગુરુ તોડા ગુરુ કોણ હૈ? સિખ ને કહ્યા, નિવાણિયા દા માણ મેરા ગુરુ, નિતાણિયા દા તાણ મેરા ગુરુ, ન્યાસરિયા દા આસરા ગુરુ, નેવટિયા દી ઓટ મેરા ગુરુ. ગંગારામ હેરાન હોય, નિમાણિયા દા માણ તોડા ગુરુ? કહેણ લગા, મેં નહીં મનતા. ક્યું? ગંગારામ કહેણ લગા, મેરે વર્ગા ભી કોઈ નિમાણા હૈ? જે મેનું માણ નહીં મિલ્યા, મેરે વાસ્તે કદા તોડા ગુરુ? લેકિન એ ક્યાં તાઈ તો તેનું ભી નાલ છે મેરે ગુરુ. તોડે ગુરુ દા નામ કી હૈ? સિખ ને પ્યાર નાલ કહ્યા ગંગારામ, માં તીજા ગુરુ નાનક, ધન ગુરુ અમરદાસ પાછી. તુસી ભી આખો ધન ગુરુ અમરદાસ પાછી. ગુરુ કોલ છે જિથોં સારિયા દાતા મે, દોવે તુર પે પહોંચ ગયા કિથે? શ્રી ગોવિંદવાલ સાહેબ, શ્રી ગોવિંદવાલ સાહેબ જી કા ધ્યાન ધરકે. પ્યારી સાધ સંગત બોલો, સતરામ બીજે પાતશાહ દા દરબાર સજે, સંગતા જુડિયા, કીર્તન હો રહે, ગંગારામ ને દર્શન કીતે ને તન મન ઠરે. ઓક પ્યા સિખ ને કહ્યા, ગંગારામ જાગદી જ્યોત મેરા ગુરુ હૈ, અંતરગામી હૈ, પણ તેનું માયા ચાહીદી હૈ ને. એથે બાઉલી સાહેબ દી સેવા હો રહી, દો તરહ દી સેવા એથે હૈ, એક નિષ્કામ તે એક સાકામ. સાકામ સેવા કિસે કામના નાલ કીતી જાય, જેડે એથે કરદે હન ઉહનાં નું અઠિયાની રોજ મિલદી, તે દોવેરે દા પ્રસાદા લંગર. તે કે એસી ની પ્યાર વાળે ગુરમુખન, જેડે નિષ્કામ સેવા કરે, હુણે તેરી મરજી, ચાહે સાકામ સેવા કર, ચાહે સાકામ સેવા કિસે કામના ના પૂરી હો જતી. પર જિના ને નિષ્કામ સેવા કીતી હૈ, ઉહનાં નું કી મિલદે હૈ? યારી સાધ સંગત.